કાર્યક્રમ સાંભળવા વાળી સગળી બહેનાને ગુણકંદીરૂપ ઘણું ઘણું રામ રામ. બહેના, આજ આપણા કાર્યક્રમમાં વાત કરાંગા એનિમિયા રૂપ કા કારણ લક્ષણ વ નિવારણ કા ઉપાય. બહેના, એનિમિયા રોગ સભીને હો સકે હૈ, યે રક્ત વિકાર રોગ હૈ જેમે શરીર મેં પર્યાપ્ત સ્વસ્થ લાલ રક્ત કોશિકાઓ યા હિમોગ્લોબિન નહીં હોવે હૈ ઉમાં ઓર ઓક્સિજન કી કમી હોવે હૈ તો યો રોગ હો જાવે હૈ. એક કારણ આપણે કમજોરી, આંખ્યા પીળે દિખણો, ચક્કર આણો, થોડો સો જ્યાદા ચલ બાસુ, સાંસ ફૂલનો, યે સારા લક્ષણ દિખાઈ દેવા. એક કારણ આમાં આયરન વિટામિન કી કમી, રક્ત કી કમી યાની ખૂન કી કમી શરીર મેં હોનો યા અસ્થિ કો કોઈ રોગ હોનો સમસ્યા શામિલ હોવે જી કે કારણ ભી યો રોગ હોવે. આપણી બહેનાઓમાં તો યો એનિમિયા રોગ અધિકતર પા સકે ક્યોંકિ ભારી માસિક ધર્મ મેં અત્યધિક ખૂન બહે જાણે કે કારણ ભી કઈ બાર આપા મેં એકી કમી પાઈ જાવે હૈ ઓર એનિમિયા રોગ સે બહેનાઓ ગ્રસિત હો જાવે. ઓર ગર્ભવતી બહેનાઓ મેં તો ખૂન કી કમી વિશેષ કર પાઈ જાવે ક્યોંકિ આપા દો જીવને પાળા, એક તો આપા ખુદ ને ઓર એક આપણા બચ્ચા ને. તો એનિમિયા રોગ હોય તો ઉસ સમય આપણે કઈ કઈ ચીજા વિશેષ તૌર પર ખાણી છે, જ્યાં કે મોસમી ફળા કો સેવન કરા, ચુકંદર ઓર અનાર ખાવા, દૂધ પીવા રાત ને, ઓર હરી પત્તેદાર સબ્જીયા કો સેવન આપણે ખાણે મેં કરા. ઓર અગર આપણે ફીર ભી ચક્કર ઓર યે જ્યાદા રહે તો સબસે પહેલી આપણા નજદીકી ડોક્ટર ને દિખા કર આપા દવાઈ ગોળી પૂરી લેવા ઓર સ્વસ્થ રહેવા. બડા બુઝુર્ગ કહેવા ભી હૈ કે પહેલો સુખ નિરોગી કાયા, યે બાત બિલકુલ સહી હૈ. અગર આપા સ્વસ્થ રહુંગા તો હી સારો કામ આપા અચ્છા સે ખુશી સે કર પાઉંગા, નહીં તો આપા હરદમ બીમાર રહુંગા તો ધીરે ધીરે આપણો પરિવાર ભી આપણા સાથ બીમાર હોવા લગ જાઓગો. તો કોશિશ કરા પૌષ્ટિક આહાર લેવા, દૂધ કો સેવન કરા, ઓર રક્ત મેં જો એનિમિયા રોગ કી કમી હો રહી આપણા શરીર મેં ઉને દૂર કર સકા. અગર આપા થોડી સી કોશિશ કરાંગા તો આપણને દવાયા ખાવા કી ભી જરૂરત નહીં રહેગી. ઓર આયરન કી કમી કે કારણ ભી કઈ બાર યે રોગ હો જાવે હૈ. તો જ્યાદા સે જ્યાદા જો આપા ચીજા બનાવવા હા વ લોહા કી કડાઈ મેં બનાવવા તો પર્યાપ્ત માત્રામાં આપણે આયરન આપણા આપ હી નિયમિત પહોંચતો રહેગો તો આપણને કોઈ દિક્કત ભી નહીં હોગી બનાવો. ઓર આપા ઈ રોગ સે મુક્ત હો સકાંગા, સ્વસ્થ જીવન હી આપણે પરિવાર કો આધાર હૈ. તો કોશિશ કરા રોગ ને ભગાવવા કી ઓર બીમાર નહીં હોવા. ઓર બાતચીત તો ચાલતી રહેગી. અભી આપા સુણા યોગીત.